0: નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 10મી જૂન અને સ્ટુડિયોની ગલિયાળમાં ભાઈ 1:46 થઈ ગઈ છે. કાર્યક્રમ સ્ટાર્ટ કરવા પહેલાં ભાઈ આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે ભાઈ સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વર કોઈના પણ જીવનમાં સાતેય રંગ નથી પૂરતો ને, પૂર્યા વગર દરેકના જીવનમાં કોઈ એક રંગ તો હંમેશા ખૂટે જ છે. એટલે કે આજે ઈશ્વરની જે બનાવેલી દુનિયા છે ને ભાઈ, સપ્તરંગથી જે સાત રંગોથી બનેલી દુનિયા છે ભાઈ, એના બધાએ રંગ ઈશ્વર કોઈના જીવનમાં નથી પૂરતા. એક રંગ તો ખાલી જ હોય છે જે આપણે પૂરો કરવાનો હોય છે. તો ભાઈ એક રંગ ભરેલું આપણે ગીત લઈ લઈએ ભાઈ. આદિત્ય ગ્રવીના અવાજમાં લેવામાં આવેલું રંગ મોરલો નોન ફિલ્મી સોંગ છે 2024નું ઓન યુ વે.
1: ગડ હડી સજદળ આબ વળકળ મંદ પ્રબળા મલ

0: સ્ટુડન્ટ ગણમાં 1:51 થઈ ગઈ છે અને હું છું અમિત અને ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા નમરા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. તો એવરી વેનર્સડે આપણો કાર્યક્રમ હોય છે 1.25 કલાકનો. ગુજરાતી ગીતોની મજા માણતા ચાલો સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવેલું 2025નું ગીત છે ઓન યોર વે.
1: શર્માજી એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?

0: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે, તેવા જ અમે સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, સફળતા એક દિવસમાં મળતી નથી, પરંતુ દરરોજ કરેલા નાના નાના પ્રયાસોની જ્યારે વાત કરીએ, તો જ્યારે દરરોજ આપણે એક નાનો નાનો પ્રયાસ કરીએ, તો એક દિવસ આપણને મોટી સફળતા જરૂર અપાવે છે. એટલે કે સફળતા એક દિવસમાં મળતી નથી, પણ જ્યારે આપણે નાના નાના પ્રયાસ દરરોજ કરીએ છીએ ને દિવસમાં, તો આપણને જરૂરથી સફળતા મળે છે. તેની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાના આગલું ગીત લઈ લે, ઝોપડપટ્ટી એલ્બમમાંથી લેવામાં આવેલું, હેમાંગ અને આરતીના અવાજમાં ઓન યોર વે.
1: આપણે જે ગરબા માટેનો ટૂંક માફી માટેનો જુગાર કરવા જઈ રહ્યા છે, એ વાતની ખબર સાક્ષીને કે કોઈ નહીં ના પડવી જોઈએ.
2: જય માતાજી, જય માતાજી, જય માતાજી.

બપોરના 2 વાગીને 2 મિનિટ થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે. શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જેટલો શ્વાસ કિંમતી છે ને એટલો જ વિશ્વાસ પણ કિંમતી છે ને. શ્વાસ જાય ને તો ભાઈ માણસ ખલાસ, અને વિશ્વાસ જાય ને તો ભાઈ સંબંધ ખલાસ થઈ જાય છે. એટલે કે જ્યારે જીવનની જ્યારે આપણે વાત કરીએ, જેટલો શ્વાસ કિંમતી છે ને લાઈફ માટે એટલો જ કિંમતી છે ભાઈ વિશ્વાસ ને. જ્યારે શ્વાસ જતો રહે છે તો ભાઈ માણસ ખલાસ થઈ જાય છે, અને જ્યારે વિશ્વાસ જતો રહે છે ને ભાઈ ત્યારે સંબંધ ખલાસ થઈ જાય છે. બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લે. અર્પણ મહિનાના અવાજમાં લેવામાં આવેલું નોન ફિલ્મી ગીત છે 2024 નું ઓન યોર વે.

જ્યારે ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે ને એવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતો લઈને આવી ગયા છીએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ એક નાનકડી ખીલી જ્યારે ટાયરમાં ઘૂસી જાય ને તો ભાઈ લાખો રૂપિયાની ગાડીની ગતિ બદલી નાખે છે ને. એક નાનકડી ખીલી જ્યારે ગાડીના ટાયરમાં જ્યારે ચાલી જાય છે, ઘૂસી જાય છે, તો ભાઈ ગાડીની ગતિ બદલી નાખે છે ને. તો સાહેબ, એ જ રીતે આપણે એક નાનકડો વાત કરીએ ને તો કહેવાય ને કે ભાઈ જ્યારે એક નેગેટિવ વિચાર જો માણસના મનમાં ઘૂસી જાય ને તો ભાઈ માણસની ગતિ અને પ્રગતિ બંનેને રોકી દે છે. એટલે કહેવાય ને ભાઈ નેગેટિવ

પોઝિટિવિટીથી નેગેટિવ ઉર્જાથી દૂર રહો અને પોઝિટિવ થિંકિંગની સાથે ભાઈ લાઈફમાં આગળ વધો. જ્યારે પોઝિટિવ વિચાર કરશો તો તમે કોઈ દિવસ રોકશો નહીં, હંમેશા આગળ વધશો. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર છે આગલું ગીત લઈ લઈએ નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું આદિત્ય ગઢવીના અવાજમાં ઓન યોર વે.

ગુર્જરી દરના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને 2:14 થઈ ગઈ છે. તો ભાઈ કહેવાય છે ને કે ભાઈ જ્યારે જિંદગીમાં પ્રેમ અને માનમાંથી જ્યારે એકને પસંદ કરવાનું થાય ને ભાઈ, ત્યારે માન પસંદ કરજો. કેમ કે જે માણસ તમને માન ના આપી શકે ને, તે તમને ક્યારેય પ્રેમ પણ ના આપી શકે. એટલે કે જે વ્યક્તિ તમને માન આપે છે ને, એ જ વ્યક્તિ તમને પ્રેમ પણ આપી શકે છે. અને જ્યારે આપણે પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે, જ્યારે પ્રેમ તમે પોતાની જાતને કરતા જ્યારે શીખીએ છીએ ને, ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તો જે સંદર્ભમાં જાણે પ્રેમ ભરેલું ગીત લઈ લઈ હું અને તું લવમાંથી લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ચૌહાણ દેવાંશીના અવાજમાં તમારા માટે.

બસ ભાઈ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્રેમ ભરેલું ગીત કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું. અને પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.